0: થી ભલે આરામ કરે છે અને હમણાંથી 15 દિવસ થી ઘેર છે એટલે પરિવાર બધો સાથે રહીએ, સાથે જમીએ.
1: બસ શું વાત છે, અરે વાહ. તો રેણુકા બેન છે તમારું નામ? 51 બહુ સરસ. તમારા સ્વભાવ ને બહુ વખાણ સાંભળ્યા અમે કે બહુ સારો સ્વભાવ છે. ક્યારેક મળીશું તમારાથી? સાચી વાત છે, પરિવારની દુઆ જરૂરી છે. જન્મદિન કેવી રીતે આજે મનાવવાના છો? વિશેષ શું કરવાના છો?
0: અત્યારે તો કઈ વિચાર્યું નથી. હવે સાંજે બાબુ આવે ત્યાં વિચારીએ. નોકરી ગયો છે બાબુ સવારમાં, મને કે મમ્મી હેપી બર્થડે ટુ થેન્ક્સ, બટ આ પગે લાગીને ગયો મને બાબુ મારો.
1: શું વાત છે,
0: સાચી
1: વાત છે. આવીશું ક્યારેક, હે ને? તમારા સંકલ્પ ચાલે છે તો જો સમય આવશે ક્યારેક તો આવીશું. જી જી. અને રેણુકાબેન, આજનું વિષય ઉપર તમે થોડી ચર્ચા કરશો, તમારી રાય વ્યક્ત કરશો કે જો જીવનમાં તકલીફ પડે ને ત્યારે આપણા પણ પરાયા થઈ જાય છીએ, અને જ્યારે જીવનમાં બહુ સુખ સમૃદ્ધિ હોય ને ત્યારે પરાયા પણ આપણા થઈ જાય છે, આપણા આગળ પાછળ ફરે. શું કહેશો તમે?
0: સાચી વાત છે બેની. તો
1: તમારા જીવનમાં ક્યારેક એવું થયું કે દુઃખમાં કોઈ તમારો સાથ છોડ્યું, કોઈ તમારો હાથ પકડ્યું, તમારા સાથે ક્યારેક એવું થયું?
0: ના, એવું કોઈ નહીં. મુસીબત આવે ત્યારે કેટલા માણસો આપણા હોય છે.
1: ચાલો રેણુકાબેન, બહુ સરસ. સુરેશભાઈ પાછળથી બોલે છે, સંભળાવે છે. જી જી. ના, બહુ સરસ. જો બહુ સપોર્ટ કરવું જ જોઈએ મહિલાઓને, આગળ કેવી રીતે વધારવાનું, આવી રીતે જ વધે ને કે પરિવારનું સપોર્ટ હોય, પતિનું સપોર્ટ હોય, સાસ સસુરનું સપોર્ટ હોય, ત્યારે જ મહિલા આગળ વધે ને. તો બહુ સરસ, સુરેશભાઈ નું સ્વભાવ પણ બહુ સારું છે. બહુ બહુ આભાર તમને, પુનઃ તમને જન્મદિન ની ઢેરો ઢેરો શુભકામના.
0: બસ બસ, મારે તો એટલું સરસ, શાંતિ સરસ છે બાબાનું, મારા હસબન્ડ નું, બધાનું સારું.
1: બસ બીજું શું જોઈએ?
0: બાબાનું બધું સારું છે.
1: જી જી,
0: સરસ. પેલા દુખાયો તો સુખાઈ ગયું. પેલા જે અમારા પેલા બાબા ભણતા હતા ત્યારે, ત્યારે અમે તો દુખ હતું, એટલા એન પપ્પા કામ કરતા હતા ત્યારે અમે દુખ હતું. હવે
1: મહેનત કરીએ ત્યારે જ આગળ વધીએ.
0: બાબા સંબંધ થઈ ગયો છે, બાબાની હસબન્ડ સારી છે, બહુ સારું છે. આ છોકરી બહુ સારી છે. અમારા ગામડામાં આવે તો કોઈ વાંધો નહીં, ગામડામાં રહી મમ્મી કે કોઈ ચિંતા નહીં કારણ, એવું બધું આપણે સપોર્ટ આપે છે.
1: બહુ સરસ, બહુ સરસ. બિલકુલ, બહુ બહુ આભાર તમને, રેડિયો થી જોડાયા તમે, તમારી મન ની વાતો કરી. ઓકે, જી જી, આભાર. और यहीं पर इस विषय को समाप्त करते हैं, ठीक है ना? क्योंकि विषय तो बहुत ही अच्छा है, जितनी चर्चा करो उतनी कम है. लेकिन यहाँ पर हम एक ले लेते हैं ब्रेक, पुनः लौट करके आ रही हूँ. बहुत ही सुंदर गीत सुनेंगे, तो बने रहिएगा आशियाना में. यूं गई और यूं आई, सुनते रहो, मुस्कुराते रहो. रेडियो मधुबन 101.3.

0: રાતે જાગી.
1: સીમા, અરે કઈ હો જો થને આખી રાત જાગનો પડ્યો? ઓર ચિંતા વાળો ગીત ભી ગારી, ઉદાસ ભી લાગ રહી હે. બોલ સીમા, બોલ કઈ ભી હો સીમા.
2: એ મીના, મેં તને કઈ બતાવું, મારા ઘરવાળા મને આગળ પડવાય ન દે રહ્યા. હવે મેં કઈ કરું, મન તો ઠા કોની પડ રહી. તું બતા મીના, મેં કઈ કરું.
1: સીમા, યે વાત તો વાસ્તવ મેં ચિંતાજનક હે, પર દેખ સરકાર કી યોજના કે અનુસાર આપણને સાયકલ મિલી, જો માને ભી દાદાજી દાદીજી ઘરવાળા સબ મના કર દીધો કે યા તો છોરી હે એને સાયકલ ચલાવવા કોની દેની. પર મેં મારે વાસ્તે આવાજ ઉઠાઈ ઓર જિદ કરી સાયકલ ચલાવવા કી, તો દેખ લે મારે લીએ કતરો આસાન વે ગયો સાયકલ લેન. સ્કૂલ જાણો આણો, ઘરરા દૂસરા કામ કરના, આજ મારા દાદા

ભૂતડીને ખેંચવા લાગ્યો. ભૂતડી કો પાર નહીં પાયો. ભૂતડીના ચોટ બેરુંડો પર અને જંગલ મેં રવાના હો કઈ બાદ બને.

0: સરસ સુરેશભાઈ નું સ્વભાવ પણ બહુ સારું છે. બહુ બહુ આભાર તમને. પુનઃ તમને જન્મદિન ની ઢેરો ઢેરો શુભકામના.
1: બસ બસ, મારે તો એટલું સરસ શાંતિ, સરસ છે બાબા નું, મારા હસબન્ડ નું, બધા નું સારું,
0: બસ બીજું શું જોઈએ.
1: બાબા નું બધું સારું છે.
0: જી જી,
1: સરસ. પેલા દુખાયું હતા, શું ખાઈ ગયું. પેલા જે અમારા પેલા બાબા ભણતા હતા ત્યારે, ત્યારે અમે થોડું દુખ હતું, એટલા એન પપ્પા કામ કરતા હતા ત્યારે દુખ હતું. હતા હવે
0: તો મહેનત કરીએ ત્યારે જ આગળ વધીએ.
1: બાબા સંબંધ થઈ ગયો છે, બાબા ની હસબન્ડ સારી છે, બહુ સારું છે. આ છોકરી બહુ સારી છે. અમારે ગામડામાં આવે તો કોઈ વાંધો નહીં, ગામડામાં રહી મમ્મી કે કોઈ ચિંતા નહીં કારણ, એવું બધું આપણે સપોર્ટ આપે છે.
0: બહુ સરસ, બહુ સરસ. બિલકુલ, બહુ બહુ આભાર તમને, રેડિયો થી જોડાયા તમે, તમારી મન ની વાતો કરી. ઓકે જી જી, આભાર. ઓર યહીં પર ઇસ વિષય કો સમાપ્ત કરતે હૈ, ઠીક હૈ ના? ક્યોંકિ વિષય તો બહુત હી અચ્છા હૈ, જીતની ચર્ચા કરો ઉતની કમ હૈ. લેકિન યહાં પર હમ એક લેતે હૈ બ્રેક. પુને લોટ કરકે આ રહી હું, બહુત હી સુંદર ગીત સુનેંગે. તો બને રહીએગા આશિયાના મેં, યું ગઈ ઓર યું આઈ. સુનતે રહો, મુસ્કરાતે રહો, રેડિયો મધુબન 90.4.